0: ताई दाउ ने थुजे छिनसो का छिनजु दि जेसु क्योबकि मुदवे
1: चाकोशेना क्योबकि मुदो काइनसना छोआकेस छियोरबा
0: मासे जंगे न्याचेले दोबोस टेबजेबा
1: दिजे मासे 幸福了 모랑 진다 요시 녜체나 모랑라스 마차샤 승비
0: 오네 집에
1: 이 집이면 람다 규제
0: 기세녜 다리랑 오신조 이나 아니 이 집 미도
1: 이내 방지라 은인 오신 인부르 봐